0: એટલે નવો વિદુષી તનિમા ઠાકુર હંચ ગાયના તરાગ અહીર ભૈરવ તું ઐકલો આણી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતાચી કાર્યવળ યા કિણાંગ હાંગચ સપ્તાહ.
1: એક જમાને સે કહાની હૈ સુના રહી આકાશવાણી ફિર આયા એન્ટરટેનમેન્ટ કા રેવોલ્યુશન જબ કોને કોને પહોંચા દૂરદર્શન કહાની નહીં બદલી સ્ટાઇલ ગયા હૈ બદલ જો કહાનિયા હમ સુનતે આયે દેખતે આયે અબ વહી વૈસી હી કહાની સુનાયેગા ડિજિટલ
2: ડાઉનલોડ વેવ્સ ઓટીટી એપ નાઉ એન્ડ વોચ ફોર ફ્રી.

0: ઈશાનો આવી વિચાર કિરણ ટુ મેં કલો ઈશાનો પ્રત્યેક દીસ કિરે તરી એક નવે ઘેવન યેતા એક ખાસ ત્યા દિસા ખાતીર કિરે તરી આસતા આણી ઈશાનો ત્યાસ ખાતીર આયકુયા આયચો દિન વિશેષ
1: દિન વિશેષ

તેમ રેઇનબો છે વિતરાવણી તુમ્હી આયકત આદન પર જ્યાં સભેત લ્યો હ્યો તરેકવાર કર્યા હોય 12 વર્ષ જાઉન 16 મિનિટા જતા તાલધરાત ફિલ્મની સંગીતાચેર આયકત ચિત્રરંજન.